0: અંજલિ બોન, ગીત તો આવી પૂરું અને ગીતને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરા હા આપણે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. ને જેમ કે ગીતે કે પહેલે આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા કે ખેતી મેં થવાવાળા જોખીમનું પ્રબંધન આપણે હરતી કરી શક. તો આના વિશેની જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયો મેં માંગીલાલજી સર આવી હે એ આપણે આલેંગા આના વિશેની જાણકારી. તો પહેલે હામરી લાણાની વાતે ને મોરે કર આપણી વાતે.
1: હવે સર નમસ્કાર.
2: નમસ્કાર જી.
1: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગર રેડિયો પરિવાર મેં.
2: જી ધન્યવાદ.
1: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ ખેતી મેં જોખિમ પ્રબંધન ક્યો જરૂરી હૈ. જાનેંગે હમ કાર્યક્રમ કે માધ્યમ સે કે ખેતી મેં જોખિમ પ્રબંધન કા ક્યા અર્થ હૈ, ક્યા મહત્વ હૈ ઓર કિસ તરીકે સે અગર હમ જોખિમ કા પ્રબંધન કર દેતે હૈ તો ઉસકા અચ્છા પ્રભાવ હમે હમારી ફસલો પર દેખને કો મિલતા હૈ. તો સર સબસે પહેલે આપ હમે યહી બતાઈએ કે ખેતી મેં જોખિમ કા પ્રબંધન કરના હમારે લિયે ક્યો જરૂરી હૈ.
2: જી તો દેખિયે હમ ખેતી કી જબ બાત કરતે હૈ તો ખેતી જો હૈ કેવલ ફસલ ઉત્પાદન કા કાર્ય નહીં હૈ બલ્કિ કિસાન પરિવાર ઓર આજીવિકા ભોજન સુરક્ષા આર્થિક સ્થિરતા કા આધાર હૈ. કિસાન અપની મહેનત સે સમય પર સંસાધન લગાકર તૈયાર કરતા હૈ લેકિન ખેતી કઈ બાર અનિશ્ચિત જોખિમ મેં જુડ જાતી હૈ.
1: બિલકુલ.
2: જિસમે આપ દેખતે હૈ કે કઈ બાર મોસમ કા બદલાવ, કીટો કા પ્રકોપ, રોગો કા પ્રકોપ ઓર બજાર મેં ગિરાવટે દેખને કો મિલતી હૈ જિસકે કારણ કિસાનો કો કાફી નુકસાન ઉઠાના પડતા હૈ. તો ઇસલિયે જોખિમ પ્રબંધન કી હમ બાત કરતે હૈ તો વો જરૂરી હૈ ક્યોંકિ જોખિમ પ્રબંધન ઇસલિયે જરૂરી હૈ કે અગર આપ સતર્ક રહેંગે તો એસી સ્થિતિ સે નિપટને મેં આપ સક્ષમ રહેંગે ઓર અપેક્ષાકૃત આપકા જો નુકસાન હૈ વો બહોત કમ હોગા. જો કે અગર આપ ઉસકા પ્રબંધન નહીં કરેંગે તો હો સકતા હૈ કે બહોત જ્યાદા નુકસાન હો જાએ ઓર નુકસાન હોતા હૈ તો આપકો પતા હૈ કે ઇતને સારે સંસાધન, ઇતના સારા ખર્ચા વો સબ હોતા હૈ ઉસકે બાદ મેં એક કિસાન અપની ખેતી કો કરતા હૈ તો ઇસલિયે યે જરૂરી હૈ.
1: બિલકુલ. તો સર જૈસા કે આપને હમે બતાયા કે ખેતી મેં પ્રબંધન ક્યો જરૂરી હૈ તો યહી મેં જાનના ચાહુંગી કે પ્રબંધન કા ક્યા અર્થ હૈ ઓર ક્યા મહત્વ હૈ.
2: જી તો દેખિયે ખેતી મેં જોખિમ પ્રબંધન કા અર્થ કી હમ બાત કરતે હૈ તો ખેતી સે જુડે સંભાવિત ખતરે કો પહેલે સે પહેચાનના જૈસે હમને પહેલે વાત કી ઉનકે પ્રભાવ કો કમ કરના ઓર ઉસકી એક યોજના તૈયાર કરના તાકિ સંસાધનો કા સહી ઉપયોગ હો સકે ઓર ઇસકા ઉદ્દેશ્ય કેવલ ફસલ કો નુકસાન સે બચાના નહીં હૈ બલ્કિ એસી પરિસ્થિતિયાં જિસમે કિસાન કી જો ઉત્પાદન ક્ષમતા હૈ જો આઈ હૈ ઉસકો બનાઈ રખના હોતા હૈ.
1: બિલકુલ.
2: ઇસકે સાથ મેં હમ બાત કરતે કિસાનો કે લિયે જોખમ પ્રબંધન ઇસલિયે ભી જરૂરી હૈ ક્યોંકિ કિસાનો કે લિયે કૃષિ મુખ્ય રૂપ સે જો હૈ ઉનકા એક સંસાધન હોતા હૈ ઓર પ્રાકૃતિક સંસાધનો પર નિર્ભર રહેતી હૈ. જૈસે હમ બાત કરતે હૈ કે મોસમ, વર્ષા મેં કમી આદિ, સૂકા, તાપમાન, બાઢ ઓર જો જલવાયુ પરિવર્તન હૈ ઇસકે કહીં પ્રભાવ પડ સકતે હૈ જૈસે કીટો કા પ્રભાવ, રોગો કા પ્રભાવ. તો કિસાન ક્યા પહેલે સે લડને કે લિયે સક્ષમ રહેતા હૈ તો ઇસલિયે હમ કહે સકતે હૈ કે ઇસકા અર્થ યે હૈ કે હમે જો ભી સમસ્યા આને સે પહેલે હમ ઉસકે લિયે તૈયાર રહે તાકિ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.

0: એવું કહેવાય જયવીરે એક બૈરું મજબૂત બને હે તૈવીરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બેનો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બુને હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે
1: વાવર રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત जानते हो बेल्जियम या ग्रीस की कुल आबादी भी इतनी नहीं है जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं। 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार
2: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है
1: 12 साल विश्वास के विकास के जन कल्याण के
0: ભાઈ ને બોનો આપે કારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવા મેં આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા
3: હવે પ્રકૃતિ ને બચાવો ભવિષ્ય ને હદારો હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિ નું
0: રામ રામ. ભાઈ બોનો, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે. આજના કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન આપણે વાતે કરવા રહા કે ખેતી મે થવા વાળા જે જોખમ હે એનું પ્રબંધન આપણે હરતે કરી શકા.
0: હવે
1: આ વાતે તો આપણે કરંગા, પણ કાર્યક્રમ ની શરૂઆત મે આપણે સાંભળેલા કે ને મોરે કર આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન, ગીત તો આઈશું પૂરું, અને ગીતને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરું હા આપણે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. ને જેમ કે ગીતે કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહા કે ખેતી મેં થવાના જોખીમોનું પ્રબંધન આપણે હરતે કરી શકે, તો આના વિશેની જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયો મેં માંગીલાલજી સર આવી હે એ આપણે આલેંગા આના વિશેની જાણકારી. તો પહેલા હામરી લાણાની વાતે ને મોરે કરા આપણી વાતે.
1: હવે સર નમસ્કાર.
2: નમસ્કાર જી.
1: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગર રેડિયો પરિવાર મેં.
2: જી ધન્યવાદ.
1: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ ખેતી મેં જોખિમ પ્રબંધન ક્યો જરૂરી હૈ. જાનેંગે હમ કાર્યક્રમ કે માધ્યમ સે કે ખેતી મેં જોખિમ પ્રબંધન કા ક્યા અર્થ હૈ, ક્યા મહત્વ હૈ ઓર કિસ તરીકે સે અગર હમ જોખિમ કા પ્રબંધન કર દેતે હૈ તો ઉસકા અચ્છા પ્રભાવ હમે હમારી ફસલો પર દેખને કો મિલતા હૈ. તો સર સબસે પહેલે આપ હમે યહી બતાઈએ કે ખેતી મેં જોખિમ કા પ્રબંધન કરના હમારે લિયે ક્યો જરૂરી હૈ.
2: જી તો દેખિયે હમ ખેતી જબ બાત કરતે હૈ તો ખેતી જો હૈ કેવલ ફસલ ઉત્પાદન કા કાર્ય નહીં હૈ બલ્કિ કિસાન પરિવાર ઓર આજીવિકા ભોજન સુરક્ષા આર્થિક સ્થિરતા કા આધાર હૈ. કિસાન અપની મહેનત સે સમય પર સંસાધન લગા કર તૈયાર કરતા હૈ લેકિન ખેતી કઈ બાર અનિશ્ચિત જોખિમ મેં જુડ જાતી હૈ.
1: બિલકુલ.
2: જિસમે આપ દેખતે હૈ કે કઈ બાર મોસમ કા બદલાવ, કીટો કા પ્રકોપ, રોગો કા પ્રકોપ ઓર બજાર મેં ગિરાવટે દેખને કો મિલતી હૈ જિસકે કારણ કિસાનો કો કાફી નુકસાન ઉઠાના પડતા હૈ. તો ઇસલિયે જોખિમ પ્રબંધન કી બાત કરતે હૈ તો વો જરૂરી હૈ ક્યોંકિ જોખિમ પ્રબંધન ઇસલિયે જરૂરી હૈ કે અગર આપ સતર્ક રહેંગે તો એસી સ્થિતિ સે નિપટને મેં આપ સક્ષમ રહેંગે ઓર અપેક્ષાકૃત આપકા જો નુકસાન હૈ વો બહોત કમ હોગા.
1: બિલકુલ.
2: જો કે અગર આપ ઉસકા પ્રબંધન નહીં કરેંગે તો હો સકતા હૈ કે બહોત જ્યાદા નુકસાન હો જાએ ઓર નુકસાન હોતા હૈ તો આપકો પતા હૈ કે ઇતને સારે સંસાધન, ઇતના સારા ખર્ચા વો સબ હોતા હૈ ઉસકે બાદ મેં એક કિસાન અપની ખેતી કો કરતા હૈ તો ઇસલિયે યે જરૂરી હૈ.
1: બિલકુલ. તો સર જૈસા કે આપને હમે બતાયા કે ખેતી મેં પ્રબંધન ક્યો જરૂરી હૈ તો યહી મેં જાનના ચાહુંગી કે પ્રબંધન કા ક્યા અર્થ હૈ ઓર ક્યા મહત્વ હૈ.
2: જી તો દેખિયે ખેતી મેં જોખિમ પ્રબંધન કા અર્થ કી હમ બાત કરતે હૈ તો ખેતી સે જુડે સંભાવિત ખતરે કો પહેલે સે પહેચાનના જૈસે હમને પહેલે વાત કી ઉનકે પ્રભાવ કો કમ કરના ઓર ઉસકી એક યોજના તૈયાર કરના તાકી સંસાધનો કા સહી ઉપયોગ હો સકે ઓર ઇસકા ઉદ્દેશ્ય કેવલ ફસલ કો નુકસાન સે બચાના નહીં હૈ બલ્કિ એસી પરિસ્થિતિયાં જિસમે કિસાન કી જો ઉત્પાદન ક્ષમતા હૈ જો આઈ હૈ ઉસકો બનાએ રખના હોતા હૈ.
1: બિલકુલ.
2: ઇસકે સાથ મેં હમ બાત કરતે હૈ કિસાનો કે લિયે જોખમ પ્રબંધન ઇસલિયે ભી જરૂરી હૈ ક્યોંકિ કિસાનો કે લિયે કૃષિ મુખ્ય રૂપ સે જો હૈ ઉનકા એક સંસાધન હોતા હૈ ઓર પ્રાકૃતિક સંસાધનો પર નિર્ભર રહેતી હૈ. જૈસે હમ બાત કરતે હૈ કી મોસમ, વર્ષા મેં કમી આદિ, સૂકા, તાપમાન, બાઢ ઓર જો જલવાયુ પરિવર્તન હૈ ઇસકે કહી પ્રભાવ પડ સકતે હૈ જૈસે કીટો કા પ્રભાવ, રોગો કા પ્રભાવ. તો કિસાન ક્યા પહેલે સે લડને કે લિયે સક્ષમ રહેતા હૈ તો ઇસલિયે હમ કહે સકતે હૈ કી ઇસકા અર્થ હૈ કી હમે જો ભી સમસ્યા આને સે પહેલે હમ ઉસકે લિયે તૈયાર રહે તાકિ સમય પર ઉસકા પ્રબંધન યા ઉસકા નિરાકરણ કિયા જા સકે.
1: બિલકુલ સર આપને સહી કહા. તો અબ યહી હમ આપસે જાનના ચાહેંગે કાર્યક્રમ કે માધ્યમ સે કે ખેતી મેં કોન કોન સે જોખિમ હોતે હૈ જિસકા પ્રભાવ હમે દેખને કો મિલતા હૈ.
2: જી તો દેખે સબસે પહેલે હમ બાત કરતે મોસમ કી તો મોસમ હૈ જો કિસાનો કે લિયે ખેતી મેં બહોત બડા જો હૈ જોખિમ હૈ કી આપ દેખ રહે હો કે પિછલે કઈ સમય સે સમય પર બારિશ કભી નહીં હોતી હૈ ઓર કભી હોતી હૈ તો બહોત અધિક હો જાતી હૈ. કભી ઓલે ગિરને લગતે હૈ, કભી ગરમ હવાએં ચલ જાતી હૈ, કભી તાપમાન હૈ ઉસમેં ઉતાર ચઢાવ દેખને કો મિલતા હૈ. તો એસી જબ પરિસ્થિતિયાં પેદા હોતી હૈ તો ક્યા હૈ કી જૈસે ઉસમે આપ દેખે ઉત્પાદન હૈ વો બહોત કમ હોગા યા એસા હૈ કે આપને કોઈ કુછ એસી ફસલે લગા રખી હૈ જો સક્ષમ નહીં હૈ ઉસસે લડને કે લિયે તો નષ્ટ ભી હો સકતી હૈ.
1: જી જી.
2: તો ઇસલિયે ક્યા કી હમે ઇન જૈસી પરિસ્થિતિઓ ઇસકે સાથ મેં આપ માન લો આપકા ખેત હૈ જિસમે જલ ભરાવ હોતા હૈ તો યે જો ચીજે હૈ યે મોસમ સે જુડી જોખિમ હોતી હૈ કે અધિક બારિશ હો ગઈ તો જલ ભર ગયા, કમ હુઈ તો આપકે ફસલ જલ ગઈ ઓર અગર તાપમાન જ્યાદા હો ગયા તો ફસલ જલ ગઈ. તો ઇસ તરહ કી જોખિમે હૈ યે આપકો દેખને કી મિલેગી. ઇસકે સાથ મેં હમ બાત કરતે દૂસરે જોખિમ કી યે હોતા હૈ રોગ યા કીટ પ્રબંધન કી હમ બાત કરતે હૈ.
1: બિલકુલ.
2: તો રોગ કી બાત કરતે હૈ તો કઈ બાર ક્યા કી હમારે ખેતી મેં બહોત પ્રકાર કે કીટ યા રોગ લગ જાતે હૈ જિસકે કારણ ફસલે નષ્ટ હોને લગતી હૈ. જૈસે આપ દેખોગે કી કીટો કા જો પ્રભાવ હોતા હૈ બહોત જ્યાદા તો વો આપકી ફસલ કો નિશ્ચિત હી નુકસાન પહોંચાતે હૈ.
1: બિલકુલ.
2: ઇસકે સાથ હી જૈસે ઉનકી જાણકારી હમારે પાસ નહીં હોતી હૈ કી કોન સા કીટ હૈ ઉસકે લિયે ક્યા કરના ચાહિયે તો કીડે ઓર જો રોગ હૈ जो लगता है तो वो भी हमारे लिए एक जोखिम का पार्ट होता है हमारे किसान के लिए। इसके साथ में जैसे हम बात करते हैं बाजार की, हम बात करते हैं तो बाजार में भी जोखिम होता है कि आपका जो बाजार में आपको सही मूल्य नहीं मिलना या बाजार का उतार चढ़ाव। आपने बहुत मेहनत करके अगर फसल की है, अगर बाजार में उसका भाव नहीं मिलता है तो वो भी आपके लिए एक जोखिम है।
1: जी जी।
2: क्योंकि किसान की हम बात करते तो उसमें क्या है कि जो आय होती है तो उसका केवल उत्पादन पर निर्भर नहीं होती है, क्योंकि उत्पादन तो आपका अधिक हो गया
1: बिल्कुल,
2: लेकिन बाजार में अगर सही मूल्य नहीं मिलता है तो फिर आपको कई प्रकार के नुकसान उठाने पड़ सकते हैं, क्योंकि आप बहुत सारा खर्चा करके उस फसल को करते हैं तो लास्ट में आपको अगर सही भाव नहीं मिलता है, सही मूल्य नहीं मिलता है तो हो सकता है कि आपकी जो बचत है जिसकी हम बात करते हैं वो बहुत कम है। तो इस प्रकार की जो जोखिम है आपको मुख्य रूप से देखने को मिलती है, जो मौसम है, कीट रोग और एक बाजार, ये तीन चीजें मुख्य हैं।
1: बिल्कुल सर, आपने सही कहा। तो जैसा कि आपने हमें बताया कि खेती में कौन कौन से प्रमुख जोखिम हैं जो हमारे किसान भाई बहनों को देखने को मिलते हैं, सर इन जोखिमों के प्रबंधन के क्या उपाय हैं जो हम हमारे किसान भाई बहनों को बता सकते हैं?
2: देखिए, कई सालों से आपने देखा होगा कि हमारे यहाँ पे जो फसल है वो हांगणी खेती जिसको हम बोलते हैं, जिसको मिश्रित फसल भी बोलते हैं,
1: बिल्कुल,
2: कि अलग अलग प्रकार की फसलें एक ही खेत में बोना। तो इससे क्या होता है कि जैसे अगर आपको किसी प्रकार की जोखिम आती है तो उसका जो प्रभाव वो कम पड़ेगा, क्योंकि अगर आपने एक ही खेत में तीन चार पांच छह प्रकार की फसलें बो दी है जिसमें मान लो आपका अनाज है, दालें हैं, तिलहन है या सब्जियां हैं या फलदार पौधे हैं, तो ये क्या होता है कि अगर आपका बारिश ज्यादा होती है तो आपको ये समझिए कि उसमें से दो या तीन फसल आपको मिल जाएगी।
1: बिल्कुल।
2: अगर उसकी जगह आप सिर्फ एक ही फसल बोएंगे तो हो सकता है वो पूरी तरह से नष्ट हो जाए और आपके लिए बहुत बड़ा जोखिम हो सकता है।
1: बिल्कुल।
2: तो इसलिए हमें जो विविधीकरण की हम बात करते हैं, जो हांगणी की बात करते हैं, वो सबसे बहुत ही सबसे अच्छा तरीका है इन जोखिमों से बचने के लिए। इसमें सबसे अच्छी बात ये भी कि हमारे जो बीज होते हैं, खाद होता है, वो हमारा घर का होता है और जब घर का होता है तो जलवायु से जो लड़ने की क्षमताएं हैं उनमें अधिक होती है।
1: जी जी।
2: तो जब अधिक होती है, साथ में आपने अलग अलग प्रकार की फसलें एक ही खेत में लगा दी है तो निश्चित है कि आपका पूरी तरह से कुछ कोई चीज नष्ट नहीं होगी।
1: बिल्कुल।
2: कुछ चीजें होगी जिनको पानी की कम जरूरत पड़ती है, किसी को ज्यादा पड़ती है, तो वो अलग अलग प्रकार की टाइप से होगी आपके पास।
1: जी जी।
2: तो वहां पे आपका जोखिम है वो कम रहेगा। इसके साथ ही हम बात करते हैं कि जैसे हम टिकाऊ कृषि की बात करते हैं, कुछ तकनीकें हैं जिसको हम अगर उनको अपनाते हैं तो जोखिम का प्रबंधन किया जा सकता है, उसको कम किया जा सकता है।
1: जी जी।
2: जैसे कि मिट्टी का परीक्षण करना है ना, तो परीक्षण में क्या होता है आपको पता लग जाएगा कि कितना खाद, मिट्टी कैसी है, क्या नहीं है, तो वह आप स्थानीय स्तर पर आप कर सकते हैं।
1: जी जी।
2: इसके साथ में आप जो मिट्टी की गुणवत्ता है उसको बेहतर करने के लिए आप उसमें पर्याप्त खाद डाल सकते हैं, मिट्टी का जो पोषण है उसको बेहतर बना सकते हैं, जैसे मल्चिंग जैसी विधियां हैं, तो इन तरीकों से आप जो है आपकी खेती को और बेहतर कर सकते हैं। इसके साथ ही जल संरक्षण की तकनीकें हैं, जैसे खेत तालाब की हम बात करते हैं, मेड़बंदी है, ड्रिप सिंचाई है, तो ये क्या होता है कि इसमें आपको कम पानी की जरूरत होती है और आपके फसल है वो अच्छे से होगी। दूसरा, अगर कभी बारिश नहीं हुई तो अगर आपने खेत तालाब बना रखा है तो आप वहां से आप उपयोग ले सकते हैं, इसलिए आपको नुकसान नहीं होगा क्योंकि आपके पास पानी की उपलब्धता है।
1: जी जी।
2: तो इसलिए हमें इनका उपयोग करना चाहिए। दूसरा सबसे महत्वपूर्ण चीज ये है कि जब हम खेती करते हैं तो हम कई सालों से आप देख रहे होंगे कि हमारे पूर्वज भी हमारे जो खुद के बीज होते थे उनका उपयोग करते थे। वो इसलिए करते थे कि वो हमारी जलवायु के बिल्कुल अनुकूल होते हैं।
1: बिल्कुल।
2: क्योंकि वो हमारे खेत में उगे हैं, हमने देखा है, हमने उगाया है और उसी को हम वापस उगाने जा रहे हैं।
1: जी जी।
2: तो हमारा भरोसा क्या बहुत ज्यादा होता है कि हाँ उगेगा। अगर इसकी जगह आप बाजार से बीज लाएंगे तो उसकी कोई गारंटी नहीं है कि वो उगेगा नहीं उगेगा, अगर उगेगा तो कितना उगेगा और उत्पादन कैसा होगा उसका अंदाजा आप नहीं लगा सकते।
1: जी हाँ।
2: सिर्फ आप उसको देख सकते हैं, कब आपको अंदाजा लग सब जब लास्ट में आपकी कटाई होगी या उसकी हार्वेस्टिंग होगी तब पता लगेगा। तो इसी तरह दूसरा है कि आप जो आपस में संवाद है, जैसे संवाद भी एक बहुत बड़ी चीज है कि हमारे टिकाऊ कृषि के लिए, क्योंकि आजकल युवा और बुजुर्गों का संवाद बहुत कम होने लगा है, क्योंकि बुजुर्गों के पास बहुत सारी तकनीकियां हैं, उनको बहुत ज्ञान है, तो हमें संवाद करते रहना चाहिए ताकि ऐसी परिस्थितियों में उनसे हम जान सके कि इसके प्रबंधन के लिए क्या अच्छा उपाय है और उसको हम अपना सकते हैं।
1: बिल्कुल।
2: तो ये भी एक तरीका है। इसके साथ ही हमारी जो परंपरागत खेती है उसको हमें अपनाना चाहिए, ना कि आधुनिक या रासायनिक खेती की हम बात करते हैं तो वो कई बार क्या होता है कि जोखिम की बात करते हैं तो रासायनिक खेती में बहुत ज्यादा जोखिम होती है।
1: बिल्कुल।
2: क्योंकि आप अगर उसमें खाद बीज सब रासायनिक है तो अगर वर्षा कम ज्यादा हुई तो सबसे पहले वो नष्ट होगी, क्योंकि वो आपके खेत आपके क्षेत्र की जलवायु के अनुकूल नहीं है, इसलिए उसमें ज्यादा प्रभाव पड़ता है। तो हमें परंपरागत खेती को अपनाना चाहिए। दूसरा है, अगर हम सरकार की दृष्टि से देखते हैं तो आजकल क्या है कि किसानों की जो फसल है उसका बीमा होता है, और कई किसान जानते कई किसान है आज भी अनजान रहते हैं, और या फिर वो समय की वजह से या चलो क्यों कराएं इस तरह की धारणाएं हैं उनकी वजह से वो नहीं कराते हैं। लेकिन मेरी राय ये है कि अगर प्राकृतिक आपदाएं हैं या इस तरह की समस्या पैदा हो जाती है तो अगर आपकी फसल नष्ट होती है तो सरकार भी आपको जो सहयोग करती है, लेकिन उसके लिए बीमा आपको कराना चाहिए,
1: बिल्कुल,
2: ताकि आपको जो सहायता राशि है वो आपको सरकार से मिल सके, तो इसलिए जरूरी है। दूसरा कि सरकार जो है हमेशा जो है आपके घर नहीं आएगी बीमा करने, आपको जाना पड़ेगा, आपको उसका पता करने पड़ेगा कि कौन सी योजना है, कौन सा बीमा है, कितने साल का है, आपको क्या प्रोसेस होगा, क्या दस्तावेज होंगे, उसकी जानकारी आप जो नजदीकी मित्र है वहां से भी आप ले सकते हैं, या किसी किसान ने अगर कराया है तो आप उसके साथ बात करें, तो इस तरह से क्या है आप इसी जोखिमों से बच सकते हैं और जो सहायता है वो आपको समय से मिल जाएगी। तो इन चीजों का हमको ध्यान रखने की आवश्यकता है।
1: बिल्कुल सर, आपने सही कहा। तो जैसा

0: એવો કહેવાય જૈવરે એક બૈરું મજબૂત બને હે તૈવરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીની પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બુને હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે
1: વાવર રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
2: दोस्तों अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है जल्दी थकान होना शारीरिक कमजोरी याददाश्त में कमी सांस फूलना ये सभी एनीमिया के ही लक्षण हैं। लक्षण महसूस होने पर साथियों अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जाँच जरूर करवाएं हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें। वागर रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित
3: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागर रेडियो 90.8 FM।